0: ફેસલા ના જાઓ ઇધર ઉધર સીધે આવો આઈએમઈ એડવાઇઝર આપણી માં બોલી વિચ સમજણ તુહાડી લોડ નું નાળે વર્યાં તો સ્કિલ વિઝા 186 189 190 482 491 સ્કિલ અસેસમેન્ટ પાર્ટનર વિઝા પેરેન્ટ વિઝા ચા સ્ટુડન્ટ વિઝા તો પીઆર તક હર ઇમિગ્રેશન પ્રોસેસ લઈ એક્સપર્ટ ગાઈડન્સ આજ હી પરોસે નાલ સંપર્ક કરો આઈએમઈ એડવાઇઝર કોલ 02 9063 1618 ઓર પેરામેટા સિડની અથે ન્યૂ દિલ્હી વિચ બી આઈએમઈ એડવાઇઝર
1: યાર તું ઇથી નીચે થી આકે પક્કા ભી હો ગયા કી જુગાડ લાયા હે
2: જુગાડ નહીં એ હે 8 સાલાં તો ભી વધ્ધા તજુર્બા બંસલ ઇમિગ્રેશન દા જિન્હાં ને વધિયા કોર્સ વિચ એડમિશન કરાઈ અથે ફિર મેનું પીઆર દી રાહ ભી વિખાઈ એના હી નહીં ઈ સ્ટુડન્ટ વિઝા એએટી અપીલ્સ સ્કિલ્ડ વિઝા પીઆર યુએસ વિઝિટર વિઝા અથે હોર ભી કઈ માઇગ્રેશન સર્વિસિસ પ્રોવાઇડ કરદે ને
1: નંબર તા દે બંસલ ઇમિગ્રેશન વાલિયા દા
2: હાં જી અપોઇન્ટમેન્ટ બુક કરવાણ લઈ કોલ કરો 0406 660 960 દે યા ફિર વિઝિટ કરો bansalimmigration.com.au